પ્લાસ્ટિક બની જવા, જીના કે સમુદ્રી જીવ જો એસે ખાઈ લોય. એતે થે ન કેવલ તિનારી મોત ઉને લગી રહી બલ્કિ સમુદ્રી જીવા કે ખાણે વાળે માનુઆરે શરીરોદે ભી એ જહેર જો એસે પહોંચણે લગી રહ. મહાસાગરીય અમલીકરણ ભી લગી રહણે અવાદે કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા ઇતની જ્યાદા બઢ ગઈ દી પઈ સમુદ્ર એબે જો હૈ એતે ખે સંભાળને નહીં લગી રહે. જ્યાદા કાર્બન ડાયોક્સાઇડ જો હૈ સોખણે રે કારણ સમુદ્ર પાણી જો હૈ સે અમલી હોને લગી રહા. એતે થે કોરલ રીફ ખતમ હોને લગી રહે ઓર શંખ કેંકડે જેડે જીવારા જો હૈ સે ક્વચ જો હૈ સે કમજોર હોને લગી રહા. આધુનિક ઓર બડી મશીનરી સહાયતા તે સમુદ્ર દે જો હૈ જરૂરતા થે જ્યાદા સે મછલીયા પકડને લગી રહે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર બડી મછલીરી લગભગ 90% આબાદી ખતમ હોઈ ગઈ દી. જેતે તે સમુદ્રી ખાદ્ય શૃંખલા પૂરી તરહ જો હૈ સે અસ્ત વ્યસ્ત હોઈ ગઈ. આશા કે લગા પતા પી આશા ક્યા ફાયદે એતે મહાસાગરા થે ઓર ઇના સામને ક્યા સંકટ હૈ. તો આશા કે ઇને બચાણે રે ભી ઉપાય કરને ચાહીયો. તો ક્યા ક્યા ઉપાય આશા કરને ચાહીયો? જ્યાં કે એકલ ઉપયોગ પ્લાસ્ટિક પાંદે પૂર્ણ વિરામ લગાઈ દેના ચાહીયો. આશા કે ડિસ્પોઝલ કે બંધ કર દેના ચાહીયો. પ્લાસ્ટિક કી થેલિયા પૂરી તરહ થે બંધ કર દેનિયા ચાહીયો. બજાર જાંદે હુએ હમેશા કપડિયા જૂટોરા બેગ સામાન લ્યાવણે કે સાથે લઈ જાઓ. સમુદ્રી કાનૂનારા આશા કે સખ્ત પાલન કરના ચાહીયો. જ્યાદા મછલી પકડને ઓર સમુદ્રી પ્રદૂષણો પાંદે જુર્માના લગાના ચાહીયો. પર્યાવરણની રક્ષા કેવલ વૈજ્ઞાનિકા રહી કામ નહીં આય. સ્કૂલા સોસાયટી ઓર સોશિયલ મીડિયા માધ્યમો થે મહાસાગર રે મહત્વ રે બારે દે જાગરૂકતા જો હૈ સે ફેલાઈ જાણી ચાહીયો. વિશ્વ મહાસાગર તેડા કેવલ એક દિન રા ઔપચારિક ઉત્સવ યા કેલેન્ડરિક તરીકી નહીં આય, બલ્કિ યે આસારે અસ્તિત્વ કે બચાણે રા એક વૈશ્વિક સંકલ્પ ભી આય. મહાસાગરા થી બિના એતી તરતીયા પાંદે જીવનું રા કોઈ ભવિષ્ય નહીં આય. અગર સમુદ્ર સુરક્ષિત ઓર સ્વસ્થ રહે તે ભી હી માનવારી સભ્યતા રા અસ્તિત્વ ભી સુરક્ષિત રહેણા. એતે સાલોરી થીમ રી ઇમેજિંગ નવે સિરે થે સોચો. આશા કે અનમોલ મોકા આય ભાઈ આશે આપણી પિછલી ગલતિયા કે જો હૈ સુધાર લઈએ. મહાસાગર ત્યાડે પાંદે આશે સબ એ પ્રતિજ્ઞા લઈએ ભી આશા સમુદ્રો રે પ્રતિ આપણી સોચ બદલની. પ્લાસ્ટિક રા ઉપયોગ બંધ કરના. આપને નેડે તેડે રે પાણી રે સ્ત્રોતા કે સાફ રાખના ઓર આવને વાળી પીઢિયા રી તઈ એસ નીલે ગ્રહ રી ચમક ઓર જીવંતતા કે હંમેશા બનાઈ કી રાખણા. સાફ મહાસાગર સમૃદ્ધ પ્રકૃતિ યે હી સુંદર ભવિષ્ય રી આકૃતિ આય. એ તો થી ગલ બાત થોડી જી. તો એ ભી જો હૈ આશા આપણે શૂન્ય વાળા કે એક લોકગીત ફેર સુનાણા.

જીરા મહારાજ કુલવી લોકગીત શુણો અરે લોકગીતા ગાણા વાળે કલાકાર થી મારે ટિંકુ તા પરદેશી કુછ ખાસ ખાસ ખાસ ખબર તમાકે સુણાવી રહ્યા તા ખબર આશા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ ગરીબે હિતે તઈ સરકારે જુણ 12 વર્ષા તેથે વિકાસ યાત્રા તેથી તેને જિક્ર કર્યો હરા ઓર મોદીજી આજ એક સોશિયલ મીડિયા પોસ્ટ દી બોલો કે એથે દૌરાન દેશ કઈ બદલાવો સાક્ષી બણો ઓર ગરીબ કલ્યાણ ઓર જુણ વંચિત વર્ગ સો ઇના બદલાવે કેન્દ્ર દીતો તીને બોલો કે અંત્યોદય હમેશા કઈ સરકારે તઈ પ્રેરણા સ્ત્રોત રહો ઓર કોશિશ સરકારે જોઈ રહી કે વિકાસો જુણ ફાયદો આ જુણ લાભ આ સો ઇના તઈ પહોંચે સાથી તીને બોલો કે જનધન ખાતા પ્રત્યક્ષ લાભ અંતરણ સ્વચ્છ ભારત અભિયાન પીએમ આવાસ યોજના જલ જીવન મિશન ઓર આયુષ્યમાન જણી જોણ જે યોજના રહ્યા